કાર્યક્રમમાં ગણેશોત્સવ પૂર્વ વિશેષ સંગીતમય પ્રવાસ ચાલુ કરી હો ત્યાં પુઢીલ ગૌર ભક્તિ ગાણ્યાને આસ્વાદ્યા યા પુઢીલ ગણેશ ભક્તિ ગાણ્યા.

ગુજરાતી ગીતોના સફરમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. રત્ન આવી પહોંચી છું રંગારંગ કાર્યક્રમને લઈને. સપ્ટેમ્બરનો મહિનો છે, 7 તારીખ છે 2026નું વર્ષ, અને તે સાથે આજની તારીખ ભાઈ સોમવારનો દિવસ ડેફિનેટલી, અને સોમવારના દિવસના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનો પ્રેમથી અમે સાથ આપી રહ્યા છીએ. તો ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ. અને ધીમે ધીમે જેમ જન્માષ્ટમીનો પર્વ પત્યો, હવે બધા લોકો લાગી ચૂક્યા છે ભાદ્રપદના આગમનમાં. અને ભાદ્રપદના આગમનમાં આવે છે ભગવાન શ્રી ગણેશ. ગણેશ ચતુર્થીના પાવન પર્વની તૈયારીઓમાં ધૂમધામથી લોકો લાગી ચૂક્યા છે. અને આજનો દિવસ આપ સૌ કોઈ માટે મંગળમય રહે, ઉર્જાજનક રહે એવી શુભકામનાઓની સાથે ચાલો જોડાઈ જઈએ અને કરીએ એક મધુર સુશરૂઆત આજના આપણા કાર્યક્રમની. અને આજનું આપે પ્રથમ ગીત લઈ આવ્યા છીએ અમે સચિન સંઘવીના મધુર સ્વરમાં. બસ આશા એ જ કરીએ કે આપ સૌ કોઈ આજના આપણા કાર્યક્રમની સાથે મધુરતાની સાથે જોડાશો. અને બસ કહેવાય છે ને કે જીવનનું આ સફર તો બહુ મીઠું છે, કડવું ત્યારે થાય છે જ્યારે આપણે અપેક્ષાઓ બીજા પાસે રાખવા લાગીએ છીએ. અપેક્ષાઓ રાખવી હોય તો ઈશ્વર પાસે રાખીએ અને બસ ધૈર્યની સાથે, ધીરજની સાથે જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરતા રહીએ. ચાલો લઈએ આજના આપણા પ્રોગ્રામનું આ પ્રથમ ગીત.

સોમવાર નો દિવસ હોય અને આવું એનર્જી થી ભરેલું ગીત સાંભળીએ તો કામ કરવાનો જે જોશ છે, જે ઉમંગ છે, તે પણ મારા વાલા મિત્રો વધી જાય છે. સાચી વાત કે નહીં? તો બસ બનાવીને રાખો તમારું આ ટ્યુનિંગ અમારી સાથે, કારણ કે રંગારંગ કાર્યક્રમમાં આવા જ ગીતોની સાથે તમારું મન બસ અમે લુભાવી રહ્યા છીએ. અને આપણું આગલું ગીત પણ એક આવું જ ગીત છે. જાનવી શ્રીમંતકસ અને ઉન્નતિ પટેલ સાથ આપ્યો છે વિધિ પટેલે. તો ચાલો એન્જોય કરીએ આ ગરબાનું ગીત. જીલણ જીલવા ગયા તા, ગરબે ઘૂમવા ગયા તા. આ ગીત તો તમે સાંભળ્યું હશે, પણ આ નવા જ અંદાજનું ગીત તમને પણ ઝુમાવીને રાખશે, નચાવીને રાખશે.

ગીતોની સફર જારી છે. સોમવારનો દિવસ અને કિશન રાવલના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આગલું ગીત રંગારંગ કાર્યક્રમ વચ્ચે લઈ આવ્યા છે ફક્ત તમારા માટે. ઠંડી ગરમ વાતાવરણના સાથે આપણે ઠંડા ગરમ મિજાજને પણ સંભાળતા ચાલીએ, કારણ કે જે માણસ પોતાના મિજાજ પર કાબુ પામે છે બસ તે જ વ્યક્તિ જોવા જઈએ ને તો હકીકતમાં માણસ કહેવાય છે. સો ગાઈઝ, મૂડને એકદમ ટકાટક બનાવીને રાખો અને રાજા રાણીનું આ ગીત એન્જોય કરીએ કિશન રાવલના વોઇસમાં.

મંજરી આયાના સાથે જ આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થયો. આપ સૌ કોઈનો સાથ રહ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આમને આમ ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં. ત્યાં સુધી બસ તમે પોતાનું ધ્યાન રાખો, હસતા રહો, મુસ્કુરાતા રહો. રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.

જલસા કરી જતા રહી હમની સુમનના રામ તો હલ જસંગે સુમન કે ગમટ આલ્બમ કે ગાના ચલા સુની જા વિભાજી કે નામ કરે થી જાય ગાના વિભાજી રહેલ તે ખુશી ગાના મંગલે હમારે પણ પૂરા પરિવાર ખાતે